0: holidays.
1: My birth home yani chu ane main aaj mota thaya chhe khali bhanwa garwa ne bahar nikdya education tyare itla time pehla ahiya itlu proper nathu mali ryu etla mate ame loko Ahmedabad shift thai gaya tha. મારા ગામના એન્વાયરમેન્ટની વાત કરું તો આજે ચોખ્ખાઈ જે તમને મેબી અમદાવાદમાં જોવા નહીં મળે અને જે આ વાતાવરણની મજા લેવી અહીંયા આવીને બીમાર બી તમને ક્યારે ફીલ નહીં થાય.
2: ચાંદાંકી એઇમ્સ ટુ બી ક્લીન એન્ડ ગ્રીન. ધ વિલેજર્સ હિયર હેવ બીકમ ઇન્ક્રીઝિંગલી માઇન્ડફુલ ઓફ નેચરલ રિસોર્સિસ એન્ડ ધ એન્વાયરમેન્ટ. ધે આર એક્સપેરિમેન્ટિંગ વિથ સસ્ટેનેબિલિટી એન્ડ એડેપ્ટિંગ ટુ ક્લીનર ટેકનોલોજીસ.
3: સોલર પાવરથી ઓલમોસ્ટ બિલ ઝીરો થઈ જાય છે, જેટલું જનરેટ થાય છે એના કરતાં વાપરીએ છીએ ઓછું, અને એનાથી જે વીજળી જે ગવર્મેન્ટ ઉત્પાદન કરતી હોય તો એ વીજળી યુરેનિયમ ડીઝલ કે કોલસાથી થતી હોય, કોલસાથી પોલ્યુશન થતું હોય, તો આનાથી જે એની કોસ્ટ હોય ફૂડ કોસ્ટ પણ ઓછી થાય અમારી, અને પ્લસ કે પર્યાવરણને પણ ફાયદો થાય એનાથી.
2: And that mindset is also paying off when it comes to water. A 5,000 rupee fine for wasting water pushed the village to build soak pits on nearly every property, letting water seep back into the ground instead of running off.
3: એટલે જે પાણી જે બહાર રસ્તા ઉપર નીકળતું હોય એ પાણી હવામાં ઉડી જતું હોય, પણ જે સોક પિટની અંદર પાણી જાય એ શોષણ પાણી જમીનની નીચે ઉતરતું જાય ધીમે ધીમે, જેથી કરીને ગ્રાઉન્ડ લેવલની અંદર એટલો ફાયદો થાય.
2: 90% of people here are too old to farm, so instead the elderly residents have leased out their land. Reservoirs have also been deepened so tenant farmers can harvest all year round.
4: પહેલાં તળાવ ઊંડા નહોતા ત્યારે અમારે પાણીની સમસ્યા મોટી હતી, અને શિયાળુ પાક લેવો હોય તો થઈ શકતો નહોતો. અત્યારે તળાવ ઊંડા કરવાથી અમને રવિ પાક માટે શિયાળામાં બહુ પુષ્કળ પાણી મળી રહે છે અહીંયા.
2: ધ પ્લાન ઇઝ ધેટ ફાર્મર્સ શુડ ગ્રો ફૂડ ફોર ધ કમ્યુનિટી કિચન ઇટસેલ્ફ, ક્લોઝિંગ ધ લૂપ. And all these efforts are paying off in other, less expected ways too.
3: પક્ષીઓ વચ્ચે ખોવાઈ ગયેલા બધા જ, ક્યાંય પક્ષીઓ જોવા મળતા નહીં. અત્યારે હાલ અહીંયા આજુબાજુમાં એટલો કલરવ જોઈ શકાય પક્ષીઓનો કે પાણીના લીધે ઉનાળાની અંદર એમને ખાસ પાણીની સમસ્યાઓ ઊભી થતી હોય, તો એ સમસ્યાઓ દૂર થઈ ખેડૂતોના ઉત્પાદનની અંદર વધારો આવ્યો, પુષ્કળ વધારો આવ્યો.
2: Many other villages across India face the same challenges as Chandanki, but the elderly here can live out their lives in the heart of a greener community.
5: This bag can cook food. Here's how. Soup that has been boiled for 10 minutes goes in here and is sealed tight. No fire or electricity is involved. But 20 minutes later, voila, it's ready to be served. The bag's full of this thermal cotton that keeps the food warm for a long time. They're handcraft products made by this entrepreneur who studied physics. Her creation saves cooking fuel by up to 70%. It means fewer trees are cut for wood stoves and fewer people breathe in polluted air. Over 2,000 bags have been sold in Cameron so far, reducing dirty air one meal at a time.
6: Eating food is fun, but growing enough of it is becoming a challenge. By 2050, we will have 10 billion mouths to feed. And the land where this food grows, our cities are already eating into it. Our cities have become these ever-hungry creatures, demanding endless resources and producing mountains of waste. Surely they could grow some of what they eat.
7: Etienne Sai is a trained organic farmer. But this morning, his job requires special protection in preparation for the work in the fungi room. Mushroom spores can be harmful for the lungs. The 35-year-old has been the Cité Maraîchère's chief gardener since 2022.
8: C'est des blocs de paille de